اللهم من قرأ الفاتحة. بسم الله الرحمن الرحيم، الحمد لله رب العالمين، الرحمن الرحيم، مالك يوم الدين، إياك نعبد وإياك نستعين، اهدنا الصراط المستقيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. أطر رفاقكم بالصلاة على محمد وآل محمد. જ્યારે પણ આ તારીખ આવે છે, હંમેશા એ વાતનો ઉપદેશ, યાદી, ખ્યાલ દેવરાવું છું કે હર હંમેશા જ્યારે આ તારીખ આવે તો આપણને પોતાથી એક સવાલ કરવાનો છે કે આપણે ઈદે મોબાઈલાને મનાવી તો રહ્યા છે, પણ તારીખ ગવાહી આપશે કે મોબાઈલા થયું જ નથી. મોબાઈલા થયું જ નથી તો પછી મોબાઈલાની તારીખ અથવા તો એની ખુશીને શા માટે મનાવી? એનો પહેલો જવાબ આસાન એ છે કે અગર મુબાહલા થયું જ નથી, પણ તે છતાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ મુબાહલાની વાત કુરાનમાં નાઝિલ કરી છે. મતલબ એ થયો કે મુબાહલા ભલે ન થયું હોય, એ મુબાહલા પાછળ ખુદાવંદે કરીમ ચાહે છે કે ઇન્સાનિયતની કંઈ ને કંઈ હિદાયત થાય. કેમ મુબાહલાની વાત ક્યાં આવી છે? કુરાન મજીદમાં આવી છે. અને આપણે હર કોઈ જાણે છે કે કુરાન મજીદ

હિદાયતની કિતાબ છે. ખુદા ચાહે છે કે એમની મખલૂક, એમની કરેલી આ પેદાએ મખલૂક એમની હિદાયત કરવામાં આવે. તો ભલે મુબાહિલાનો વાક્યો નથી થયો, પણ એની વ્યાખ્યાની અંદર ગરીએ આપણે તો ખુદાવંદે કરીમ ઘણા ખરા પેગામો આપણને આપી રહ્યા છે. ને ખાસ કરીને અગર મુસલમાનો આ મુબાહિલાની તારીખ યા મુબાહિલાની વાતો જે કુરાન મજીદમાં છે એના ઉપર નજર કરે, યાની કે આપણે બધાએ, તો આપણને ઘણી વસ્તુ સમજવામાં આવશે. એમાંની આ જે વિષયનું સરનામું આપણે આપ્યું છે એંધ્યો, લ્યો દ્યો ના કહેવાય, એંધ્યો. એક જોડી, ઘણી જોડીઓ છે ઇસ્લામની અંદર, ઘણી જોડીઓ છે, એમાંની એક જોડીની આજે વાત કરવી છે. કેમ? આ જોડીનો સંદેશો, આ જોડીનો પેગામ આપણને મુબાહિલાના આ તારીખને જેને આપણે મનાવી રહ્યા છે એનાથી મળે છે. મુબાહિલાની તારીખ આપણે જોઈએ ટૂંકમાં, હિજરી સન 9 અને 10ના વચમાં, અહીંયા પણ ઘણી વાતો કરવા જેવી છે. ક્યારેક ક્યારેક તમે મજલિસમાં સાંભળશો કે હિજરી સન 9માં, ક્યારેક ક્યારેક મજલિસોની અંદર સાંભળશો કે હિજરી સન 10માં. ટૂંકમાં આટલું તમને સમજાવી દઉં કે 9 કેવા વારા પર સાચા અને 10 કેવા વારા પર સાચા, એનું કારણ શું છે એમાં મને સમય નથી નાખવો. એક સલાત પડો મુહમ્મદ યુ આલી મુહમ્મદ પર. નબીએ કરીમે જ્યારે જોયું કે ઇસ્લામનો ફેલાવો પ્રચાર થઈ રહ્યો છે, એટલા માટે મદીનાથીને ઠેક ઠેકાણે નબીઓએ ટપાલ લખ્યા, પ્રતિનિધિઓને મોકલાવ્યા અને ઇસ્લામની દાવત લોકોને આપી. એમાંની એક દાવત નસારા મસીહી એ નજરાન સુધી પહોંચી, જેમને ત્યાં ઈસા નબીને અલ્લાહનો પુત્ર, અલ્લાહનો ભાગ, ખુદાવંદે કરીમની જાતોની અંદર એમને સામેલ કરવામાં, ત્યાં પણ આ વાત પહોંચેલી. એટલા માટે ફેસલો કે નબીએ દાવત આપેલી હતી કે તમે મુસલમાન બની જાઓ અને એ ખુદાની પૂજા પરસ્તીશ યા ઈબાદત કરવા માટે તૈયાર થઈ જાઓ. પણ ન માન્યા. પણ ન માન્યા કેવી રીતે? ન માન્યા, દાવતને કબૂલ કરેલી, મદીના ખાતે આવ્યા, ચર્ચાઓ શરૂ થઈ. આ બધી કુરાન મજીદની આયત છે જે તમારી જાણીતી છે, ઘરે જઈને જરાક તપાસજો. સૂરે આલ ઇમરાનની 59 આયત, સૂરે આલ ઇમરાનની 62 આયત, 359 60 3 60 57 57. અને પછી જ્યારે ચર્ચાઓ એકબીજાની કબૂલ કરવાને તૈયાર ન હતા, ખુદાએ નબીએ કરીમને કહ્યું નથી માનતા લોકો, એક કામ, આ લોકોને પૂછી જો, મશવેરો લે કે આના માટે તૈયાર છે કે નહીં, તારા સાથે જે વાદ વિવાદ કરે એને જવાબમાં આટલું કહી દે. આપણી જાણીતી આયત ખુદાને કરીમે સૂરે આલ ઇમરાનની 61મી આયતમાં કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ફમન હાજ્જક ફીહી મિન બાદ મા જાઅક મિનલ ઇલ્મ ફકુલ. એ માર હબીબ, તારા સાથે જે ચર્ચાઓ કરે એના પછી કે હકની વાત તારા સુધી પહોંચી ગઈ છે, ફકુલ, તો તું એ લોકોને કહી દે, ફકુલ તઆલુ નદઉ અબનાઅના વ અબનાઅકુમ વ નિસાઅના ونساءكم وانفسنا وانفسكم ثم نبتهل فنجعل لعنه الله على الكاذبين. આ સંદેશો કે આપણે મુબાહિલા કરીએ એ ખુદાએ હુકમ આપ્યો છે. નબીને નો તો મન થયું કે હલો, આપણી ભાષામાં કહે કે આવી જા મેદાનમાં, ઉતર મેદાનમાં, જોઈ લઈએ આપણા બેમાંથી હોશિયાર કોણ છે. નહીં, ખુદાએ કહ્યું આ લોકોને કે તું દાવત આપ, તમે તમારી ઔલાદને લઈને આવો, અમે અમારી ઔલાદ, તમે તમારી ઔરતોને લઈને આવો, અમે અમારી ઔરતોને, તમે તમારા મર્દો નફસોને લઈને આવો, અમે અમારા નફસો મર્દોને લઈને આવે. અને પછી ખુદાવંદે કરીમની બારગામાં દુઆઓ કરીએ કે આપણામાંથીને જે જૂઠાઓ છે એના ઉપર ખુદાની રહેમત એનાથી દૂર થઈ જાય, ખુદાની આપણી ભાષામાં લાનત થાય. વનજ અલ્લાનતુલ્લાહ અલલ કાઝબીન. વાક્યો બહેનો મુબાહિલાનો નથી, બહેનો બનવા વાળો હતો કે નહીં હતો? કેમ? પૂરા મુસલમાનની દુનિયા જેની કિતાબમાં પણ તમે જાઓ, આપણી આપણા ભાઈઓની કોઈ એ ઇનકાર કરવાની હિંમત નથી રાખતું કે આ આયત જ્યારે ઉતરી છે તો એ મુબાહિલાના મેદાનિયા મોકા ઉપર, અને આના સાથે અગર કોઈ આવ્યા છે તો એ બીજું કોઈ નથી, નબીએ કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ. અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. ફાતિમતુ ઝહરા અલૈહિસ સલામ.
હસન મુશ્તબા અલેહિસ સલામ. શાબાશ.

એ દાવત દેવામાં આવેલી કે નથી માનતા તો આપણે હવે મુબાહલા કરીએ, મારા ખુદાનો હુકમ છે કે તમે તમારી ઔલાદ અમે અમારી ઔલાદ, તમે તમારી ઓરતો અમે અમારી ઓરતો, તમે તમારા નફસો અમે અમારા નફસોને લઈને આવે અને પછી આ મુબાહલા કરીએ. સામાવાળાએ કહ્યું એક દિવસની મોહલત આપો. યાદ રહે કે અકેલા નહોતા આવ્યા, આપણા પાસે તારીખની અંદર છે. 60 માણસનો કાફલો મદીના ખાતે આવ્યો હતો. બધીની વ્યાખ્યા છે, મને આ વિષય બયાન કરવું છે. એન્ડ જીઓ જોડી આવી ગયા, એક દિવસની મોહલત માગી. બીજા દિવસે આવ્યા. જ્યારે આવ્યા તો જે મંજર જોવાનો હતો એ જોયો, અચંબ પામ્યા. તમોએ અમને દાવત આપેલી હતી, અમારી ઔલાદ તમારી ઔલાદ, બે જને લઈને આવ્યા છો. કોણ છે આ બે? તમારા દીકરીના ઔલાદ એટલે નવાસાઓ. ઓરતોની વાત થઈ હતી, એકને જ લઈને આવ્યા, બીબી બતુલા અલૈહિસ્સલામ. મર્દોની વાત થઈ હતી, એકને જ લઈને આવ્યા. આ બધા કોણ છે તમારા? તો નબીએ કહ્યું આ મારી દીકરી છે, આ એમની ઔલાદ છે, આ મારો જમાઈ છે, કાકાનો દીકરો ભાઈ છે. જ્યારે લોકોએ જોયું કે નબીએ કરીમ સાથે મદીનામાં મુસલમાન નહોતા, હિજરી સન 9-10 ની વાત છે, મુસલમાનો પુષ્કળ પૂરું મદીના મક્કા બધાય મુસલમાન થઈ ગયા છે. યમનની અંદર દેશો દેશની અંદર ઇસ્લામ ફેલાઈ ગયું છે. સામાવાળાએ જ્યારે જોયું કે નબીએ કરીમ સાથે કોઈ નથી આવ્યું સિવાય આ લોકોમાં, તો પૂછવા લાગ્યા, અમે ધારતા હતા તમે કોમના મોટા મોટા બુઝુર્ગોને લઈને આવશો, આ તમે કેને લઈને આવ્યા છો? નબીનો જવાબ. એન્ડ યુ, નબીએ કહ્યું ઓબાહેલુકુમ બે ખૈર અહલિલ અર્દ વ અકરમહુમ અલલ્લાહ અઝ્ઝા વજલ. હું તમારા સાથે મુબાયલા કરવા માટે આવ્યો છું અને કરીશ એના સાથમાં કે જે જમીન ઉપર સારામાં સારી ઇન્સાન જે છે ને એને લઈને આવ્યો છું. યાને અહલે બેત પંચેતનની ફઝીલત મુસલમાનને પૂછવા જેવું છે કે આ વાક્યો જેનો તમે ઇન્કાર નથી કરતા, તમે માનવાને તૈયાર છો, મુબાહલાની વાત કુરાને મજીદમાં છે, એ વખતે કોણ કોણ આવ્યા હતા એ બધી તમને ખબર છે, ને જે નબી ઉપર આપણે ઈમાન રાખે છે કે જે સાચો હતો, અને એ કહે છે કે આ દુનિયાની પૃથ્વી આ જમીન ઉપર કોણ છે? ઓબાહેલુકુમ બે ખૈર અહલિલ અર્દ. આવી ગયો તરજુમો કરતો, મેં જ કહ્યું તરજુમો, શબાશ. સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ. સૌથી સારા માણસો જે આ પૃથ્વી જમીન ઉપર છે ને એના સાથમાં હું મુબાહલો કરીશ. પછી વ અકરમહુમ અલલ્લાહ અઝ્ઝ વજલ, એ કરતો તરજુમો, અલ્લાહ પાસે જે સૌથી ઇજ્જતદાર કરામતવાળા જે છે મુસલમાનો, નબી તમને કહી રહ્યા છે કે આ જે મારા સાથમાં આવ્યા છે એ અલ્લાહ પાસે સૌથી કરામતવાળા છે. જ્યારે મુબાયલો જે થયું નથી એના વાકયા ઉપર આપણે મનન કરીએ, સલ્લલ્લાહ મુહમ્મદ વાલે મુહમ્મદ, તો કુરાને મજીદથી અને નબીના કોલથી ને એક દિયો એક જોડી મારા તમારા સામે આવે છે. પહેલું કુરાને મજીદની આયતને આપણે જોઈએ તો આયતની અંદર શું હતું? ફનજઅલુ લઅનતુલ્લાહ અલલ ઝાલિમીન નથી ગઈ આયત, નાખવા ઝાલિમીન પડાય છે. અહસન કાદબીન સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અલલ કાદબીન, નફરીન થાય કે એના ઉપર જે જૂઠા લોકો છે, ખોટા લોકો છે, નકામા લોકો છે. માલુમ પડે છે કે નબી જ્યારે આવ્યા છે અને ખુદા જે બયાન કરી રહ્યો છે એ છે કે લાનત થાય ખોટા ઉપર, ને જેના ઉપર ન થાય કોણ હોય? એ સાચા લોકો હોય.
યાને કે મુબાહલાની અંદર જૂઠ અને સચ્ચાઈની જંગ છે. નબીએ કરીમ હસ્તક ખુદાવંદ કરીમ મને અને તમને સમજાવી રહ્યા છો, તમારી જિંદગીને તમને કામયાબ બનાવી છે તો

મારા નબી કેના સાથે આવે છે? આ એ લોકો છે કે જે સચ્ચાઈના પુતલાઓ છે. તમને તમારી જિંદગી સહી બનાવી છે, સચ્ચાઈના રસ્તા ઉપર ચાલવું છે, તો આ જોઈ લ્યો, અમારી નજરમાં ખુદા, અમારી નજરમાં સાચા લોકો કોણ છે? વાત પતી ગઈ. વિષય શું છે? હા, જોડી એ દિયો. નબીએ કરીમે શું કહ્યું હતું? ઓબાયલુકુમ બે ખૈરે અહલિલ અર્ધ વઅક્રમહુમ અલલ્લાહ અઝ્ઝા વજલ. આ અક્રમ ક્યાંય તમે સાંભળ્યું છે? બોલો બોલો મુનાભાઈ. ના, બરાબર હતું. વાહ, મેં પીલે ઝૈનબ દાદ સલામ. 49:13 ખુદાએ શું કહ્યું? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યા યુહન નાસ ઇન્ના ખલકનાકુમ મિન ઝકરિન વ ઉન્થા વજઅલનાકુમ શુઉબન વ કબાઇલા લિતઆરફુ ઇન્ના અકરમકુમ ઇન્દલ્લાહિ અતકાકુમ ઇન્નલ્લાહા અલીમુન ખબીર. અય ઇન્સાનિયતના લોકો, યા યુહન નાસ, અમોએ તમને એક નર માદા સ્ત્રી અને પુરુષમાંથી પેદા કર્યા છે. વજઅલનાકુમ શુઉબન વ કબાઇલા, તમને કુટુંબ કબીલાની અંદર મેં વહેંચી નાખ્યા. પણ યાદ રાખજો, ઇન અકરમકુમ ઇન્દલ્લાહ અતકાકુમ. યાદ રાખજો, તમારામાંથી ને જે સૌથી વધારે તકવા રાખવા વાળા છે એની ઇજ્જત ખુદા પાસે સૌથી વધારે છે. નબીએ શું કહ્યું હતું? આ એ લોકો છે કે જે સૌથી અકરમ લોકો છે. અકરમ લોકો એટલે કોણ? અતકાકુમ. માલુમ પડે છે કે ખુદાવંદ કરીમ અને નબી બંને સાથે એ પણ એક જીવો થયો. અને આ મુબાહલાના મોકા ઉપર આપણને આ જોડીનો પેગામ પણ મળ્યો કે એક તરફ સચ્ચાઈ છે અને બીજી તરફ અક્રમુલ ખલ્ક છે. અને ખુદાએ એલાન કરી દીધું છે અમારા પાસે અક્રમ સૌથી ઇજ્જતદાર, અહીંયા શું છે તરજુમો? લે પ્લુ નોબલ દાંત્રે વુ. ને નબીએ કહ્યું, આ જે મારા સાથે છે ને, સે સોં લે પ્લુ નોબલ ઓપ્રે દ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. કેમ લે પ્લુ નોબલ છે? કારણ કે ખુદાએ કહી દીધું કે અમારા પાસે લે પ્લુ નોબલ, સૌથી ઇજ્જતવાળા, સૌથી એહતરામ, સૌથી માન મર્યાદાવાળા એ લોકો છે કે જે સૌથી વધારે તકવાવાળા છે. માલુમ પડ્યું કે મુબાહલાના મેદાનમાં, મુબાહલાના વાકયાની અંદર મને ને તમને આ સંદેશો મળે છે કે એ મુસલમાન, કુરાન મજીદનું હેતુ તમે જુઓ તો ડગલે અને પગલે તમને તકવા મળશે. મેં અવારનવાર બયાન કર્યું છે, કુરાન મજીદની 6236 આયત છે ને, જે વિષયના બારામાં સૌથી વધારે ચર્ચા કરવામાં આવી છે કુરાન મજીદમાં, એ શું છે? પૂરા કુરાનમાં સૌથી વધારે જેની ચર્ચા કરવામાં આવી છે શું? તકવા, પરેઝગારી. અને મોબાઈલના મેદાનમાં શું સંદેશો મળે છે આપણને? કે એક તરફ સચ્ચાઈ છે, બીજી તરફ અક્રમુન નાસ યાને તકવાની વાત છે. આ બંને જ્યારે જોડાઈ જાય તો આપણને નતીજો મળશે. અને એ જ વાત ખુદાએ આપણને હુકમ દીધો છે કે તમને આ લોકોના આટલા વખાણ ફઝીલતની વાત મેં કુરાન મજીદમાં નાઝિલ કરી છે દુનિયાને બતાવવા માટે કે આ એવા સાચા લોકો છે કે તમે એનો જો સાથ લઈ લેશો, અને આ એવા લોકો છે કે જે સૌથી ખુદાની નજરમાં ઇજ્જતવાળા છે, અને મારી કિતાબનું હેતુ તકવા છે, તમને તકવા સુધી પહોંચવું છે, તો આ લોકોને વસીલો બનાવવો જોશે. તમને તકવા સુધી પહોંચવું છે તો આ લોકોને તમને વસીલો બનાવવો જોશે. એનાથી તમને શીખવું પડશે કે સચ્ચાઈ એટલે શું. એનાથી ને તમને શીખવું જોશે કે તકવા એટલે શું. કેમ? આ ગુણો એમની અંદર છે. સાચામાં સાચા લોકો આ લોકો છે, અને અક્રમ લોકો યાને તકવાવાળા જે લોકો છે એ પણ આ લોકો જ છે. આપણને આ હુકમ નથી આવ્યો? અજબ છે કુરાન મજીદ. બે હુકમ, બે હુકમ આ એન્ડ્યો, આ જોડીની વાત એક જ આયતમાં ખુદા મેં નાખી દીધી. કઈ આયત? જે આજનું સરનામું હતું, તને યાદ છે શોએલ? શબાશ.

chapitre 9, verset 119. Khudaikum bismillah rahman rahim. Ya ayyuhalladhina amanu taqullah wa kunu ma'as-sadiqin. Aiman la waro. Taqwa ni vat. Ani ki ni vat. Sachai ni vat. Aiman la waro. Allah ni parezgari, Allah na taqwa ne ikhtiyar kari liyo. Ane sacha loko sathe thai jao. Alhamdulillah. આજે આપણે ઈદે મુબાહલા મનાવે છે તો ઇન્શાઅલ્લાહ તઆલા સાચા લોકો સાથે છે આપણે પણ એના પછી સવાલ કરવા જેવું છે ખરેખર છે ખરેખર સાચા લોકો સાથે છું હું કારણ કે સાચા લોકો સાથે થવા માટે પહેલે ખુદાએ કહ્યું છે યા અય્યુલ્લાઝીના આમનુ તકુલ્લાહ વકુનુ માસ્સાદિકીન સચ્ચાઈની વાત અલગ અલગ પ્રકારની છે જલ્દી જલ્દી પસાર થાય પહેલી સચ્ચાઈ ખુદા સાથે સચ્ચાઈ મારા ખુદા સાથે હું કેટલો સાચો છું હું મારી ઇબાદતોની અંદર મારી ક્રિયાઓની અંદર કેટલો સાચો છું મારા ખુદા સાથે એક બીજું કેમ મને તકવા ખપે છે ને ખુદાએ આ લોકોને ઇજ્જત આપી છે શા માટે કુરાને કહ્યું ફનજઅલો લઅનતલ્લાહ ફનજઅલ લઅનતલ્લાહ અલલ કાઝબીન આ સાચા લોકો તો હતા પણ નબીએ ઉપરવટ થઈને એક ઓર ગવાહી આપી કે આ અકરમુ ખલકે અલલ્લાહ આ સૌથી ઇજ્જતદાર લોકો છે ઇજ્જતદાર કેની ઇજ્જત હતી ખુદાએ કહ્યું ઇન અકરમકુમ ઇન્દલ્લાહ અતકાકુમ સચ્ચાઈ તો આ લોકો પાસે છે પણ સાથે તકવા પણ આ લોકો સાથે છે અને ખુદાએ કહ્યું તકવા ઇખ્તિયાર કરો અને સાચા લોકો સાથે થઈ જાઓ પણ સાચા લોકો સાથે થવા માટે ખુદા સાથે કેટલો સાચો છું એક બીજા લોકો સાથે હું કેટલો સાચો છું બે ખુદા તો કોઈને ભેગો થાય એમ નથી તમને ક્યાંય જોયો છે ભેગો જો તમને કોઈને ભેગો હજી સુધી ના તો આમ સમજાવવા માટે કહું છું કે ખુદાને ઉલ્લુ બનાવો એમાં કાંઈ જાય આપણને કાંઈ ઠપાટ બપાટ લાગે કાંઈ ના થાય હું તો એલાન કરું હું ખુદા સાથે સાચો છું કોઈ છે બોલવાવાળું કોઈ નથી કોઈ છે મારી ગવાહીને જૂઠલાવે નથી કેમ ખુદા ભેગો થાય એમ નથી ઠીક બીજી સચ્ચાઈ જેના સાથે જીવું છું જ્યાં પણ મારો દાવો એ જ છે ને કે હું બીજાઓ સાથે સાચો જ નીવડું છું સચ્ચાઈથી ને વર્તું છું અને ત્રીજું છે મારા પોતા સાથે સચ્ચાઈ મારા પોતા સાથે હું સાચો છું મને એમ થાય છે કે જે હું મારા સાથે કરી રહ્યો છું મારા પોતા સાથે કરી રહ્યો છું ખુદાઓ નબીઓ આલે રસૂલને મધ્યનજર રાખી હું મારા પોતા સાથે કેટલો સાચો છું એની ગવાહી કોઈ તમે આપી શકો કોઈ ના આપી શકે મારા દિમાગમાં દિલમાં શું છે એ તમે કોઈ નથી જાણી શકતા હા ઓમાં તમે કહી શકે પણ ત્યાં જ છે ખુદા ભેગો થાય એમ નથી તો ઉલ્લુ બનાવવું બહુ આસાન મારા સાથે પોતાને તમને કોઈને ખબર નથી તો ઉલ્લુ બનાવવું બહુ આસાન ને આપણે મુસલમાન છીએ તો એકબીજાને ઉલ્લુ બનાવવું એ બહુ આસાન એ મુસલમાન મુબાહેલાના વાકયા અગર બહેનો નથી તો એનું કારણ એ છે કે નજરાન લોકો નજરાન વાળાઓએ જોઈ લીધું કે આના જેવા સાચા કોઈ નથી સાંભળો છો ને મજલિસમાં ત્યાંથી કહ્યું હતું કે આ લોકો જો પહાડને હટવાનું કે ને તો આ ડુંગરો જે છે એ જગાથી હટી જશે અને નબીએ દાવો કર્યો છે મુબાહેલા થયું નથી આપણા પાસે કિતાબ કે નબીએ કહ્યું હતું કે આ લોકો જો મુબાહેલામાં આવ્યા હોત ને તો એ લોકો તો શું એની વશ જે છે ને નજરાનમાં એ કોઈ ચૂકતે કોઈ મુક્ત ના રહેત બધાના આપણી ભાષામાં ફનાને ફાટ્યા થઈ ગયા હોત પણ આ લોકો મેં જોયું કે આના જેવા સાચા કોઈ નથી તો સચ્ચાઈ ખુદા સાથે સચ્ચાઈ માશરાની અંદર સચ્ચાઈ મારા પોતા સાથે ઠીક આ ત્રણ જાતની સચ્ચાઈ છે એ નીવડે ક્યાં સચ્ચાઈ તો ત્યાં પણ ત્રણ ચાર જાતનું હોય એક મારી નિયત કેટલી સાચી છે એ કોઈ નથી જોઈ શકતું તમે બધાએ આપણે બધાએ પોતપોત મારી નિયત કેટલી સાચી છે બીજું મારા કામ ને મારા બોલ એટલે ઓલું જૂઠ ન બોલવાની વાત એમાં આપણે કેટલા સાચા

0: سچ عجیب چھے نبی کریم محمد صلی اللہ علیہ وآلہ وسلم આ રિવાયત આપણને આપણા બીજા ઇમામ ઇમામ હસન મુશ્તબા અલયહિસ સલામ બીજા ઇમામ કહે છે મેં નાનાથી સાંભળ્યું છે નાનાએ અમને કહ્યું દે માયુરી બુક એલા માલા યુરી બુક કરવો તરજમો એ મારા દીકરા નવાસા જે વસ્તુમાં તને શક પેદા થાય ને એને છોડી દે અને ઈ તરફ જા કે જેમાં શકની ગુંજાઈશ હોય જ ના દા મા યુરી બુક ઇલા મા લા યુરી બુક ફઇન સદકા યહદી ઇલા તમઅનીના વલ કિઝબ યહદી ઇલા રૈબા કારણ કે સચ્ચાઈ જે છે ના ઈ તને શાંતિ તરફ લઈ જશે સચ્ચાઈ સાચું બોલવું હોય કે સાચો અમલ હોય કે સાચી નિયત છે એ તને ક્યાં લઈ જશે શાંતિ તરફ આપણે કે કોઈના બાપની તને પરવા ન હોય કેમ કારણ કે વાત કરેલી ફેસલો સાચો છે કોઈની પરવા કરવાની જરૂર નથી અને જ્યારે જૂઠની વાત આવશે તો નબીએ કરીમે બીજા ઇમામને કહ્યું કે જૂઠ જે છે ને એ તને શક તરફ લઈ જશે એમાં તને કેટલી જાતના વિચારણા કરવા જોશે કે કેમ બોલો ક્યારે બોલો કેને બોલો ક્યાં સંજોગમાં બોલું કઈ વાતને પહેલે કરું ઓલી વાતને પછી કરું આ વાતને પહેલે કરું અને ઓલી વાતને એના પછી કરું કેમ કારણ કે સચ્ચાઈ જે છે એ ઇન્સાનનું એની અંદર ભલાઈ છે અજીબ છે મુબાહેલાની અંદર સાચા લોકો આવ્યા હતા અને અક્રમુલ ખલ્ક તકવાવાળા ખુદાએ બે જગાએ એક જ આયતની અંદર બે વસ્તુ એંધ્યો એક આયતની અંદર નાખી દીધું જે હમણાં આપણી પૈડી અહીં માન લાવવાવાળાઓ તકવા અખ્તિયાર કરો અને સાચા લોકો સાથે થઈ જાઓ તો એક સચ્ચાઈ ખુદા સાથે એક સચ્ચાઈ લોકો સાથે એક સચ્ચાઈ મારા પોતા સાથે કેવી રીતે નીવડે એ એક સચ્ચાઈ મારી નિયતની અંદર એક સચ્ચાઈ મારા કોલો ફેલની અંદર શું કરું છું ને શું બોલું છું અને ત્રીજી વાત અમલી મેદાનમાં મારા દીનની અંદર હું કેટલો સાચો મારા મઝહબની અંદર આ બધું કહેતા મોબાઈલની અંદર સાચામાં સાચા લોકો આવ્યા હતા સૌથી વધારે ઇજ્જતવાળા આવ્યા હતા સાચામાં સાચા અને બીજી ઠેકાણે સૌથી વધારે તકવાવાળા સવાલ એ જ કરવા જેવો છે કે આ જેના સાથમાં હું પોતાને કહું છું એની સચ્ચાઈને હું માનું છું એની સચ્ચાઈ સાથે મને ખુદાએ કહ્યું છે કે સાચા લોકો સાથે થઈ જાઓ તો શું હું ફક્ત સાચા લોકો સાથે છું ને સાથે હું એ સાચો છું કે નહીં કેમ સાચા લોકો છે ને સાથે મુત્તકી છે કુરાનની એક આયત આ બધી ચર્ચા જે છે ને એનો નિચોડ છે મુત્તકી બનવું છે આપણે બધાએ અલ્હમ્દુલિલ્લાહ ઇન્શાઅલ્લાહ બધાએ તમે બધાએ આપણે બધાએ જેટલા સાંભળે છે બધાએ મુત્તકી છે પણ ખુદાને આપણે પૂછીએ કે ખુદા માટે મુત્તકી કોણ છે પછી તપાસવાની વાત છે કે આની અંદર હું છું કે નહીં ખુદા દે કરીમે સૂરે ઝુમર કુરાન મજીદ 39મો સૂરો આયતો નિશાન છે 33 શપિત્ર 39 વર્સે 33 خداي كيوم بسم الله الرحمن الرحيم والذي جاء بالصدق وصدق به
1: અરે જે સચ્ચાઈની સાથે આવે છે અને જે સચ્ચાઈને સાબિત કરે છે એ કોણ છે
0: ઉલાઇકા હુમુલ મુત્તકૂન આ છે મુત્તકી લોકો
1: જે સચ્ચાઈ સાથે આવે પણ છે અને લાવવા બાદ એ સચ્ચાઈને સાબિત પણ કરે છે અઝીઝાને મહતરમ મુસલમાન હોવાના નાતે આપણા સુધી સચ્ચાઈ કોણ લાવ્યા
0: નબીએ કરીમ લાવ્યા ના
1: એહલે બેત લોકો લાવ્યા ખુદાના સાચા પૈગામને આપણા સુધી આવ્યા વલ્લઝી જા બિસ્સિદ્ક જે સચ્ચાઈ સાથે આવે એ પણ એની અંદરમાં
0: અને સચ્ચાઈને સાબિત કરે કે આ ખરેખર સાચું છે અને હું બોલીને ને અમલ કરીને દેખાડી દઉં કે હું સાચા લોકો છું સાથે છું ને હું પણ સાચો છું ને સચ્ચાઈ

સાત દેવા વાળું છું. ઈ જો આવી જાય ઉલાઈકા હુમુલ મુત્તકુન, આ લોકો સાચા છે. આ ખુશીના મોકા ઉપર ખુદાની બારગામાં દુઆ છે આપણા બધાની કે મોબાઈલ ભરે થયું નથી, પણ ખુદાએ આપણને અનેક પૈગામો આપી દીધા છે. એમાંનું એક પૈગામ આ જોડીનો છે કે એ મુસલમાન સચ્ચાઈને પકડ અને તકવાને પકડ, આ બે જો તને મળી જશે ને તો તારો બેડો પાર છે. કોણે કહ્યું? નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. નબી કરીમે કહ્યું છે અલયકુમ બિસ્સિદ્ક, સચ્ચાઈને પકડજો. ફઇન સિદ્ક યહદી ઇલલ બિર, કરતો તરજુમો સચ્ચાઈને પકડજો, કારણ કે સચ્ચાઈ જે છે ને યહદી ઇલલ બિર, ઈ તમને નેકી ભલાઈ, બોલો સારી વસ્તુ, નેકી ભલાઈ સારા કામ સારી વસ્તુ તરફ તમને દોરવશે. સચ્ચાઈ હશે તો તમે સારી વસ્તુ તરફ પોતાને લઈ જશો. અલયકુમ બિસ્સિદ્ક ફઇન સિદ્ક યહદી ઇલલ બિર વલ બિર યહદી ઇલલ જન્ના, કરો તરજુમો, અને નેકી એ તમને જન્નત તરફ લઈ જશે. હા, આટલો જોર છે સચ્ચાઈનો. નફ સાંધીસ નફ આયત પડી, ઘરે જઈને એક પડજો સાંક સાંધીસ નફ. પણ એક હદીસ ને અહીંયા બયાન કરી દો ને ખતમ, ઇન્શાલ્લાહ આપણે બધે એમાં હશો. નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, મને ખબર છે તમે નારો લગાવશો તમને આ નીકળી જશે, પણ સરખું વિચાર કરજો નારો લગાડવા પહેલા કે આ નબી શું કહી રહ્યા છે. ને હું એ પ્રમાણે કહું કે આ નારો મને લગાવવાનો હક છે તમને? નહીં, મને પડું છું. બિસ્મિલ્લાહ, નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. નબી કરીમે કહ્યું અલયકુમ બિસ્સિદ્ક ફઇન સિદ્ક બાબુન મિન અબવાબિલ જન્ના. જોયું, એક પ્રકારની તકરાર નીકળી રહી. સચ્ચાઈને પકડજો, કારણ કે સચ્ચાઈ જે છે ને એ જન્નતના દરવાજાઓમાંનો એક દરવાજો છે. હાલો અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.

0: For 60 years, Tanfoam has been part of the dreams, comfort, and lives of Tanzanians. Generations have changed, times have changed. But one thing has remained the same, the assurance of a good night's sleep. Today, this legacy of excellence has earned Tanfoam official recognition as a super brand. From cities to villages, Tanfoam is ours. We trust it. It has raised generations. The people of Tanzania have spoken. There is only one mattress. Tanfoam. It supported our grandparents, and today their grandchildren still sleep on it.
1: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد مروادي لو بايو السلام عليكم ورحمة الله وبركاته આજનો દિવસ ઈદે મુબાહિલા કહેવાય છે. તમે બધાને ઈદે મુબાહિલાનું મુબારકવાદી આપો. આ મુબાહિલાનું જે વાક્યો છે, કુરાનમાં પણ એનું બયાન થયું છે. એ વાક્યો 10th ઇયર ઓફ હિજરનો ત્યારે થયો આ વાક્યો. ને એમાં કાંઈ ડાઉટ નથી, શિયા અને સુની સોર્સીસમાં આ નેરેશન્સ છે. બેશક ખાલી અમે શિયા વધારે મનાવે છે, સુનીઓ કિતાબમાં છે, પણ એલાકાના ટ્રેડિશન્સને કલ્ચરમાં આ ઈદ આવતું નથી. પણ ટૂંકમાં આ વાક્ય મેં બધાને ખબર છે. એ વખતમાં ક્રિશ્ચન્સ હતા મદીનામાં, અને દેર વોઝ ગુડ કો એક્ઝિસ્ટન્સ. અને યહૂદીઓ પણ હતા, પ્રગંબરની આસપાસ જીવતા હતા, અને દેર વોઝ પીસ. અને ઇસ્લામ જ્યારે ફેલાનું યમન તરફ ગયું, ત્યારે નજરાન જે હતું યમનમાં એક ગામ હતું, વિચ વોઝ ક્રિશ્ચિયન ડોમિનેટેડ. તો ઇસ્લામિક ગવર્મેન્ટ જ્યારે એસ્ટાબ્લિશ થયું, ત્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ, અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ, જેમ બીજી બાજુ ઇન્વિટેશન્સ મોકલાવતા હતા, તો નજરાનવાળાને પણ આ મેસેજ મોકલાવ્યા. તો નજરાનનું એક નાનું ડેલિગેશન આવે છે મદીના, અને વાક્યો અમે બધાને ખબર છે, તે કેમ ધ લોટ ઓફ પમ્પ. ઘણું સોનું અને સિલ્ક કપડાં પહેરીને આવે છે મસ્જિદ નબવીમાં. બીજા વાક્યમાં કહેવામાં આવે છે કે લખાના બેલ્સ પણ મારીને આવતા હતા. એકનું ટ્રેડિશન હતું, જે હમણાં સુધી પણ છે. તમે જોશો વેટિકનમાં લખાના જે બેલ્સ છે, તો સાહાબો જે છે, પેગંબરના સાહેબ જે છે, એ લોકો એક ઓબ્જેક્શન રેઝ કર્યા કે તમે અમારા મસ્જિદમાં આવીને તમારું બેલ્સ બજાવો છો, બરાબર ના કહેવાય, પેગંબર કહે છે કાને કરવા દો. પણ પછી અમે કહેવામાં આવે છે કે પેગંબર એક સાથે વાત નથી કરતા પહેલો દિવસ. ને પછી એ લોકોને કહેવામાં આવે છે કે તમે ઇમામ અલી અલી સલામને પૂછા કરો. ત્યારે એકાને કહેવામાં આવે છે કે ધીસ ટુ મચ ઓફ પમ્પ, તમારું જે ડ્રેસિંગ છે સોનું ને સિલ્ક છે તમે પહેર્યા છો. તો પછી બીજા કે ત્રીજા દિવસે વન દે કમ સિમ્પલી ડ્રેસ્ડ, ત્યારે પછી પેગંબર સાથે બેસે છે અને એક ડાયલોગ ચાલુ થાય છે. એવું લાગે છે કે એક પ્રોપર ડાયલોગ હતું, અને થોડું ઘણું ટાઈમ સુધી ચાલ્યું આ ડાયલોગ. તે ડિસ્કસિંગ બેક એન્ડ ફોર્થ. અને કુરાનમાં પણ પેગંબર પોતે તરત જ જવાબ નથી આપતા, પણ એ ખબર છે કે વહી આવે. તો જ્યારે ડાયલોગ્સ થયા પછી એક વખત એવું આવ્યું કે મસ્ટ હેવ બીકમ વેરી હીટેડ, કે એવું પોઝિશનમાં પહોંચ્યું કે દે વર નોટ એક્સેપ્ટિંગ ધ ટ્રુથ. હક એ લોકોની સામે રાખવામાં આવ્યું અને એ લોકો હક એક્સેપ્ટ કરતા ન હતા. ને ત્યારે પછી મુબાહિલાનું واقعی تھی. سورہ آل عمران نو جی ورس نمبر 61 چھے جمعے گھنی وقت سامرے چھے. اعوذ باللہ من الشیطان الرجیم. فمن حاجك فيه من بعد ما جاءك من العلم. Should anyone argue with you concerning him after the knowledge that has come to you. پیغمبر بدو سامل اکنی سامل بیان کہہ رہا. فقل تعالوا ندعو ابناءنا وابناءكم ونساءنا ونساءكم وانفسنا.

وأنفسكم ثم نبتهل فنجعل لعنة الله على الكاذبين. So come, let us call your sons and our sons and your sons, our women and your women, our souls and your souls. Then let us pray earnestly and call down Allah's curse upon the liars. Eu lage che la'natullahi 'ala al-kadhibin. Eu lage che ki a debate make eu marhalo ayu ki Deus accusation. Tame jutha cho. This was a very serious allegation. કાંઈ પણ જ્યારે ડાયલોગ હોય ધીસ શુડ બી એવોઇડેડ. તમે જૂઠા છો અને અમે સાચા છે. યુ શુડ એગ્રી ટુ ડિસએગ્રી, શુડ બી મ્યુચ્યુઅલ, ધીસ શુડ બી નો કોન્ટેમ્પ્ટ. કુધરાઓ અમે કહે છે ને, યુ શુડ બી મ્યુચ્યુઅલ વિથ અ લોટ ઓફ રિસ્પેક્ટ. એવું લાગે છે કે એવો મરહલો આવી ગયો કે એવું એલિગેશન નાખવામાં આવ્યું કે ના, તમે જૂઠા છો. તો તે કારણે પછી આ ફોર્મ્યુલા એક ફોર્મ્યુલેટ ખુદા ડિઝાઇન કરે છે અને એનું નતીજો અમે ખબર છે. સો ધીસ બીકેમ અ વેરી બિગ વિક્ટરી ફોર ધ મુસ્લિમ્સ. મુસલમાનો વાસ્તે બહુ જ મોટું વિક્ટરી કહેવાય. પણ મુસલમાનો કરતાં, બધા મુસલમાનોમાં શિયાઓ કરતાં વધારે, શિયાઓ વાસ્તે વધારે એક મોટું વિક્ટરી. કેમ? કારણ કે અહલુલ બૈતનું બયાન થાય છે. આ હદીસના બયાનમાં તમે જાઓ તો જે માણસો ને પાર્ટિસિપેટ કર્યા આ મુબાહિલામાં, એ અહલુલ બૈત હતા. તો ઇટ ગિવ્સ અસ શિયાઝ અ બેટર ચાન્સ ટુ સેલિબ્રેટ, અ ગ્રેટર ચાન્સ ટુ સેલિબ્રેટ. અને એક જાતનું અમે સુપિરિયોરિટી આપે છે કે ના, અમે હક ઉપર છે. ખાલી મુસલમાન નહીં પણ અમે શિયાઓ હક ઉપર છે. એન્ડ ઇટ ગિવ્સ અસ અ સેન્સ ઓફ સુપિરિયોરિટી. હવે આ જ્યારે એક જાતનું વિચાર અમારા મગજમાં આવે, ઇટ્સ અ બિટ ડેન્જરસ. બચપનથી અમે આ વાર્તા સાંભળતા આવ્યા છે, ધ રેબિટ એન્ડ ધ ટોર્ટોઇઝ. સસલો અને કાચબો, સસલા અને કાચબોનું જે સ્ટોરી છે. એક દિવસ એટલે કહે કે ચાલો અમે રેસ કરે, ધીઝ નો મેચ, ક્યાં કાચબો, ક્યાં ટોર્ટોઇઝ ને ક્યાં સસલો. પણ તે છતાં કે ના, હાલો લેટ્સ રેસ. અને તમે ક્વોલિટીઝ જોવા જાઓ તો ટોર્ટોઇઝ સાવ આસ્તે આસ્તે ચાલવાવાળો, સસલો પાસે ક્વોલિટીઝ હતા કે જલ્દી જઈ શકે. અને બેશક રેસ ચાલુ થાય છે, સસલો બહુ જ આગળ વધી જાય છે. પછી એને થાય છે કે હવે હું થોડોક આરામ કરું, લેટ મી સ્લીપ ફોર અ વાઇલ, કારણ કે એને આવતા આવતા ટાઈમ લાગશે. જેટલો આસ્તે જાય છે તો હું થોડુંક આરામ કરું. આરામ કરતાં કરતાં નિંદર ચરી ગયું એને. અને તે દરમિયાનમાં કાચબો જે છે ટોર્ટોઇઝ આસ્તે આસ્તે આવી એની આગળ વધી ને રેસ પતાવી લીધું. જ્યારે ઉઠ્યો હોય તો ઇટ વોઝ ટુ લેટ. તો અમે પણ ઈદે મુબાહિલા જ્યારે આવે છે, ઈદે ગદીર જ્યારે આવે છે, વી સેલિબ્રેટ કે ના, અમે હક ઉપર છે. અને ઇટ ગીવ્સ અ સેન્સ ઓફ સુપિરિયોરિટી. અમે સસલા જેવા થઈ જાય છે કે વી આર વેલ ઇક્વિપ્ડ, બધું છે અમારી પાસે. જન્નતમાં જાશું તો પહેલાં અમે જાશું. પણ કોઈ વખતે આ સુપિરિયોરિટીના લીધે, આ થોટ પ્રોસેસના લીધે અમે સુઈ જઈએ છીએ. વી સ્નૂઝ. કેટલાક આને આવતા આવતા ટાઈમ લાગશે, અમે થોડુંક આરામ કરે, લેટ્સ રેસ્ટ ફોર અ વાઇલ. અમે હક ઉપર તો છે ને, વી ગોટ ઇટ ઓન અ ગોલ્ડન પ્લેટ. એવું નથી કે અમે કન્વર્ટ થયા હતા, અમારા બાપ દાદાઓ રિવર્ટ થયા હતા. પણ અમે બધું સોનાના સહાની ઉપર મળ્યું છે. યુ આર બોર્ન ઇન ધ ફેઇથ, સો એડેડ એડવાન્ટેજ. અમે કાંઈ વ્યાધિ કરવાની જરૂર નથી. અમે આગળ છે, વી શુડ નોટ બી વરિડ. આ કારણે અમે સુઈ જઈએ છીએ. યુ ડોન્ટ નોટ વર્ક હાર્ડ. અને બીજા પછી અમારી આગળ થઈ જાય છે. તો આટલા વર્ષો થયા હું આ મુબાહિલાનું વાક્ય અમે સાંભળે છે, ઈદ મુબાહિલા મનાવે છે, આ આયત જ્યારે પણ અમે પરે છે. સો ઇટ વોઝ ગિવિંગ મે સેન્સ ઓફ સુપિરિયોરિટી અને એક જાતનો કોન્ટેમ્પ્ટ કે અમે આગળ એલાકા પાછળ. પણ ગઈકાલે હું એક ટોક શો જોયો જે 4 વર્ષ પહેલાં થયું હતું. શેખ મોહમ્મદ અલી શુમાલી, ખુદા એના ઇલ્મમાં વધારો કરે ઇન્શાઅલ્લાહ. શેખ હસનૈન રજબલી, ખુદા એના ઇલ્મમાં પણ વધારો કરે ઇન્શાઅલ્લાહ. અને હોસ્ટ મુબાહિલાના મોકો પર

આજનાનો ટોક શો છે. ચાર વર્ષ પહેલાં તમે યુટ્યુબમાં મળશે. તો શેખ શુમાલી બહુ જ ફાઇન એક્ઝામ્પલ આપે છે, એન્ડ ઇટ વોઝ એન આઈ ઓપનર ફોર મી, અ લાઇટ બલ્બ મોમેન્ટ. મંચ હું તમારી સાથે શેર કરું. શેખ શુમાલી એક એક્ઝામ્પલ આપે છે કે કોઈ દેશ હોય અને બીજા દેશમાં પોતાના એમ્બેસેડરને મોકલાવે. યુ સેન્ડ એન એમ્બેસેડર ટુ અનધર કન્ટ્રી, જે નોર્મલ પ્રોટોકોલ છે. અને જ્યારે જાતો હોય ત્યારે એની મિશન સ્ટેટમેન્ટ દેવામાં આવે કે તું આ દેશમાં જઈ રહ્યો છે, તારું કામ જે છે આ દેશમાં જવાનું, મકસદ આ છે, ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ અચીવ. તારું 3 કે 4 વર્ષનું ટર્મ છે, આ 4 વર્ષમાં મેં આ રિઝલ્ટ ખપે છે. આ બંદો એમ્બેસેડર બીજા ગામમાં જાય, એનું કામ ચાલુ કરે, પછી એ ગામમાં ધમાલ ચાલુ થાય. ધમાલ ચાલુ થાય, વાયલન્સ હોય, પ્રોટેસ્ટ હોય, ડેમોન્સ્ટ્રેશન્સ હોય, ગવર્મેન્ટને ઓવરથ્રો કરવામાં આવે, તો વારઘડી એ પોતાના દેશ સાથે કોમ્યુનિકેટ કરતો હોય કે આ હવે આ થયું છે અને હવે આ થયું છે. એમ કરતાં કરતાં 4 વર્ષ વટાઈ જાય. એ જ્યારે પાછું આવે છે ત્યારે દેશવાળા એને કહે છે કે તું 4 વર્ષ રહ્યો ત્યાં, અમારું કોમ્યુનિકેશન જે હતું એનું સમરી એ છે કે તું જે દેશમાં થઈ રહ્યો છો તું અમે કીધો, પણ તારા કામનું શું થયું, તારું કામ કર્યો કે નહીં, ડીડ યુ લિવ બાય યોર મિશન સ્ટેટમેન્ટ ઓર નોટ. તો તેમજ એ કહે છે, શેખ શુમાલી કહે છે કે કુરાન પણ જ્યારે અમે પરે છે, વી હેવ ટુ ઝૂમ આઉટ એન્ડ લુક એટ ધ હોલ કુરાન. જ્યારે આ બયાન થાય છે, ગદીરનું મોકો કે મુબાહિલાનો મોકો, કે જંગે બદર હોય કે જંગે ઓહદ હોય, ડોન્ટ ટેક ઇટ એઝ એન આઇસોલેટેડ ઇવેન્ટ, યુ શુડ લુક એટ ધ બિગ પિક્ચર. તો કહે છે નબી નૂહ ને જ્યારે મોકલાવવામાં આવ્યું, 950 વર્ષ તબલીગ કરે છે, એટ ધી એન્ડ એને કહેવામાં આવે છે કે તમે એક કિશ્તી બનાવો લાકડાનું. તો શું જ્યારે અમે નબી નૂહને અમે જ્યારે બયાન કરું એ શું અમે કહેશું કે હી વોઝ અ કાર્પેન્ટર, હી વોઝ અ બોટ બિલ્ડર? એનું મકસદ બોટ બનાવવાનું ના હતું, દેટ વોઝ જસ્ટ અ સ્ટ્રેટેજી. એનું મકસદ હતું તૌહીદ. એના માણસોને કહેતા હતા કે તમે તૌહીદ ખુદામાં માનો. બિલ્ડિંગ એન આર્ક, કિશ્તી બનાવવાનું વોઝ જસ્ટ અ સ્ટ્રેટેજી. તેમજ નબી ઇબ્રાહીમ, નબી ઇબ્રાહીમ અલી સલામ જ્યારે અમે બયાન કરે અમે કહેશું કે એ પોતાના દીકરાને ઝબાહ કર્યા અને આઇડલ્સ તોયરા ને એને આગમાં ફેંકવામાં આવ્યું, બટ વોઝ દેટ હીઝ મિશન? દેટ વોઝ જસ્ટ અ સ્ટ્રેટેજી. એનું મિશન શું હતું? તૌહીદ, કે ખુદાનું નામ આગળ હોય, ખુદાનું ઇબાદત કરો, તમે સારા આબિદ બનો ખુદાનું. તો તેમજ અમારા રસૂલે ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ, જ્યારે અમે એની જિંદગી જોઈ તો ઘણા ઇવેન્ટ્સ થયા છે. એમનું જન્મ, ઇસ્લામ એનાઉન્સ કરવાનું જે જંગો થયા, ગદીર, મુબાહેલા, ફતહ મક્કા, આ ખાલી સ્ટ્રેટેજીઝ હતા. બટ વોટ વોઝ હિઝ મેસેજ? એનું મિશન સ્ટેટમેન્ટ શું હતું? શેખ શુમાલીનું આ આર્ગ્યુમેન્ટ છે કે વી નીડ ટુ ઝૂમ આઉટ. કાંઈ ખોટું નથી ઈદે મુબાહિલા મનાવવાનું, વી શુડ સેલિબ્રેટ, વી શુડ અન્ડરસ્ટેન્ડ, બાકી દેટ વોઝ નોટ ધ પર્પઝ ઓફ ધ પ્રોફેટ. પેગંબરનું મકસદ એ ના હતું કે એ આવી ને ક્રિશ્ચિયન્સની સામે ડિબેટ કરે. ઈ હેડ અ ગ્રેટર મિશન. મિશન શું હતું? વમા અરસલનાક ઇલ્લા રહમતન લિલ આલમીન, વી ડી નોટ સેન્ડ યુ બટ એઝ અ મર્સી ટુ ઓલ નેશન્સ. આ પેગંબરનું મિશન સ્ટેટમેન્ટ હતું. ને આ બધા જે વાક્યા જે થયા, ધીઝ આર ઓલ સ્ટ્રેટેજીસ. તો એ કહે છે કે જ્યારે અમે એમ્બેસેડરને મોકલાવે છે, ઇફ યુ વોન્ટ સમ મેડિકલ ચેન્જીસ તમે કોઈ ડૉક્ટરને મોકલાવશો, અમે જો કાંઈ પોલિટિકલ ચેન્જીસ ખપતા હોય તો કોઈ પોલિટિશિયનને મોકલાવશો. એ કે પેગંબરને જ્યારે ખુદા મોકલાવે છે આ કોમ ઉપર, વમા અરસલનાક ઇલ્લા રહમતન લિલ આલમીન, હી વોઝ અ મેન ફૂલ ઓફ મર્સી. એનું સ્પેશિયાલિટી મર્સી હતું, રહમત હતું, ખુદાનું રહમત. તો પાછું મુબાહિલાના વાક્ય ઉપર અમે આવે, જ્યારે આ ડાયલોગ થયું.

અને આ મુબાહલા થયું. અમે હંમેશા લાગે છે કે જે લાણતનું જ્યારે બયાન થાય છે, ધીસ વોઝ ટુ પનિશ ધ ક્રિશ્ચિયન્સ. ના, રસૂલે ખુદાનું સ્પેશિયાલિટી રહમ હતું, મર્સી હતું. રસૂલે ખુદાને એ ખપતું હતું કે આજે ક્રિશ્ચિયન જે છે, ઘણા ક્રિશ્ચિયન્સ સાથે અમે જીવે છે, તો ધીસ ક્રિશ્ચિયન્સ હુ હેવ બિકમ અ બિટ હોસ્ટાઇલ, એ લોકો પાછું સાચા દિન ઉપર આવી જાય. દે શુડ કમ ઓન ધ રાઇટ પાથ. એ પેગમ્બરનું મકસદ હતું. તો મકસદ વોઝ નોટ ટુ પનિશ, બટ વોઝ ટુ બ્રિંગ ધેમ બેક ટુ ધી રાઇટ પાથ. તો હવે સવાલ એ ઊભો થાય છે કે સાચું દિન શું છે? શું અમે જન્નતમાં જશું એ કારણે કે અમારા કપાર ઉપર લખેલું હતું કે અમે શિયાઈથના આશરી છે? ઓનલી બિકોઝ યુ વર શિયાઈથના આશરી આર વી ગોઈંગ ટુ ગો ટુ જન્નત? કે અમે મુસલમાન હતા એ કારણે અમે જન્નત ગયા? તો શું જન્નત ખાલી મુસલમાન વાસ્તે છે, ખાલી અહલુલ બૈત વાસ્તે છે, કે જે ખાલી ઇમામ અલી અલી સલામનો વિલાયતમાં જે માને છે એ લોકો વાસ્તે જ છે? શેખ કહે છે કે ના, સાચું દીન શું છે? સુરા નિસા વર્સ નંબર 125, વમન અહસન દીનન મિમ્મન અસ્લમ વજહહુ લિલ્લાહી વ હુવા મુહસિનુન وَاتَّبَعَ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا وَاتَّخَذَ اللَّهُ إِبْرَاهِيمَ خَلِيلًا. Who has a better religion? Religion wave che keu religion upright che, which is the best religion? Who has a better religion than him who submits his will to Allah? Islam je che, it is in practice, it's not in name. Am jar potane musalman kei che e naam thi nathi, but whoever submits બેસ્ટ. કોણ સૌથી વધારે સબમિટ કર્યું હતું એ વખતમાં? નબી ઇબ્રાહીમ. તો પેગંબર પોતે કહે છે કે હું મિલ્લત ઇબ્રાહીમ ઉપર છું. અને અબ્રાહમ, નબી ઇબ્રાહીમ જે છે, હી ઇઝ અ કોમન ફેક્ટર અમંગસ્ટ મુસ્લિમ્સ, ક્રિશ્ચિયન્સ એન્ડ જૂઝ. તો અમે સેમ ફેમિલીમાં લેખાય. એ વખતમાં ક્રિશ્ચિયન્સ, જૂઝ ને મુસલમાન એક ફેમિલીમાં લેખાતા હતા. દેર વોઝ નો હોસ્ટિલિટી બિટવીન ધેમ. કુફાર જે હતા એ લોકો બીજા ગ્રુપમાં હતા. અને કુફારનું મિનિંગ અહીંયા થોડુંક જુદું છે. કાફિર એ ખાલી નથી કે જે ખુદામાં નથી માનતો. આઇડલ વર્શિપર હોય એ લોકો સાથે પણ અમે જીવી શકીએ છીએ. બટ હુએવર બિકમ્સ હોસ્ટાઇલ, આજે ઈરાનમાં અમે જોઈએ તો યહૂદીઓ છે, ક્રિશ્ચિયન્સ છે, સિનેગોગ્સ છે, ચર્ચિસ છે, અને આરામથી એ લોકો મુસ્લિમ દેશમાં રહી શકે છે, કો એક્ઝિસ્ટન્સ. કેમ? કારણ કે એલાકામાં હોસ્ટેલિટી નથી. તો જ્યાં સુધી હોસ્ટાઇલ ના હોય ત્યાં સુધી ઇસ્લામનો એલાકા સાથે કાંઈ ઝઘડો નથી. તો મુબાહેલાનું જે મકસદ હતું કે એ કે તમે નીકળી નહીં જાઓ પણ કમ બેક ટુ ધ મેઇન સ્ટ્રીમ, લેટ્સ લર્ન ટુ કો એક્ઝિસ્ટ. અને આ એક શેખ શુમાલીનું મિશન છે. એ કહે છે કે અમે શીખે મુબાહિલાના લીધે ઘણી વખત અમે સમજે છીએ બસ એલાકા સેકન્ડ ક્લાસ સિટીઝન છે, આ ક્રિશ્ચિયન જે છે દે આર ઓન ધ રોંગ પાથ, એન્ડ વી કે નોટ સેટ વિથ ધેમ. એ કહે છે કે ના, મુબાહિલાના વખતમાં અમે પોતાની યાદ અપાવવાનું છે કે નો, વી હેવ ટુ બ્રિંગ ધીસ પીપલ બેક. જેમ પેગંબરનું રાહમાં હતું એમ અમારામાં પણ રાહમાં વધુ જોઈએ ટુ બ્રિંગ ધેમ બેક ઓન ધ રાઇટ પાથ. એ લોકો સાથે કો એક્ઝિસ્ટન્સ હોવું જોઈએ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ કહે છે શેખ શુમાલી. એ કહે છે અમે જ્યારે ક્રિશ્ચિયન સાથે બેસે છે, એ બહુ જ એક્સપિરિયન્સ છે ક્રિશ્ચિયન સાથે. એ કહે છે અમે જ્યારે ક્રિશ્ચિયન સાથે બેસે છે ત્યારે અમે 10 પોઈન્ટ્સ લઈએ કે અમારામાં સિમિલારિટીઝ આ છે, 10 ચીજો અમારામાં સિમિલર છે અને 10 જે ચીજો છે અમારામાં ડિફરન્સીસ છે. સો અવર સિમિલારિટી ઇઝ 50% એન્ડ અવર ડિફરન્સીસ આર 50%. બાકી કહે છે કે જે માણસ સેમ ખુદામાં માનતો હોય, સિમિલારિટી ઇઝ નોટ 50%, ઇઝ 90%. જો મારો ખુદા એક હોય તો દેન સિમિલારિટી ઇઝ નોટ 50%, ઇટ્સ 90%. પછી બાકીના જે 10% છે અમે બેસીને અમે વી કેન ડિસ્કસ ઇટ એન્ડ એગ્રી ટુ ડિસએગ્રી એમિકેબલી. તો કુલ યા અહલ કિતાબ તઆલૌ ઇલા કલિમતિન સવા. Say, O people of the book, come to a common word between us. એવું નથી કે અમે સાચા છે ને તમે ખોટા છે. You come, we sit together and we decide, we agree.

ને પછી અલગ ક્રિશ્ચન્સ આવે મુસ્લિમ મસ્જિદમાં ને ડિસ્કશન્સ થાય. અને મુબાહિલા શુડ ગીવ અસ ધીસ સ્ટિમ્યુલસ, કે મુબાહિલાનો જ્યારે પણ વખત આવે એ મોકો નથી કે અમે ઊભા રહીને ઘાર આપેલા ખાને, નહીં. ઇટ ઇઝ અ ટાઈમ ટુ રિમાઇન્ડ અવર સેલ્વસ કે નો, વી કેન સિટ, વી હેવ અ લોટ મોર ઇન સેમ ઇન કોમન દેન અવર ડિફરન્સીસ. વી નીડ ટુ સિટ ટુગેધર. ને ખાલી એ નહીં પણ એક બીજો આર્ગ્યુમેન્ટ છે કે આ બે જે રસ્તા છે એ મળવાના છે. બે રસ્તા અમે કર્યા છે બીકોઝ ઓફ ધી ક્રુસેઇડ્સ એન્ડ ઓફ ધી ઓટોમન્સ. જે રિશ્તો હતો ક્રુસેઇડ્સ દ્વારા મુસ્લિમ્સને પ્રોસિક્યુટ કર્યા, ઓટોમન્સ જે છે તે લોકો ક્રિશ્ચિયન્સને પ્રોસિક્યુટ કર્યા. તો એ કારણે મન દુઃખ થઈ ગયું છે અને બે રસ્તા થઈ ગયા છે. એકચ્યુઅલી નબી ઇબ્રાહીમનો જ રસ્તો હતો. સો ધીઝ ટુ પાથ્સ આર ગોઇંગ ટુ મીટ. ક્યારે મળશે એ કહે છે નબી ઈસા અલી સલામને જીવતા રાખવાનું કારણ એ જ હતું. નબી ઈસાને જીવતા રાખવાનું કારણ એ જ હતું કે જ્યારે મારા બારમે ઇમામ સાહેબુ ઝમાન અજલ અલ્લાહ તઆલા ફરજહુ શરીફ અલ્લાહુમ્મા સલ્લા અલયહી વસલ્લમ, એ જ્યારે ઝુહુર થશે ત્યારે હી વિલ નોટ હેવ અ મેજોરિટી. આજે મેં મુસલમાન જોઈએ, મુસલમાનોમાં શિયા જે છે વી આર અ માઇનોરિટી. જે લોકો બારમે ઇમામમાં માને છે વી આર અ માઇનોરિટી. બાકી નબી ઈસા જ્યારે પયગંબર સાથે જ્યારે બારમે ઇમામ સાથે આવશે અને જ્યારે ક્રિશ્ચિયન્સ જોશે નબી ઈસાને નબી બારમે ઇમામની પાછળ નમાઝ પડતા, ઓવર નાઇટ ધ 12th ઇમામ વિલ હેવ અ મેજોરિટી. This is one of the other logics. To rationale શું છે? એ કહે છે જો અમે ખબર છું કે બારમે ઇમામ આવે પછી અમે રિશ્તો બાંધે ક્રિશ્ચન સાથે તો અમારી વાસ્તે બહુ જ મુશ્કેલ થશે. વી વિલ નોટ બી એબલ ટુ એક્સેપ્ટ ઇટ ઇઝીલી. અમે રેઝિસ્ટન્સ ક્રિએટ કરશું. એ કહે છે ઝુહુર પહેલાં જો થઈ શકતું હોય તો હમણાંથી અમે આ રિશ્તો બાંધે. વી શુડ સ્ટાર્ટ બિલ્ડિંગ બ્રિજીસ વિથ ધેમ, જેથી ઝુહુરનું એક માહોલ ક્રિએટ થાય તો ઝુહુર જલ્દી થશે. તો મુબાહિલાનો જે દિવસ છે ખુદા મેં તૌફીક આપે ઇન્શાઅલ્લાહ કે એનું મકસદ સમજે. મકસદ વોઝ નોટ ટુ હેવ કોન્ટેમ્પ્ટ, સિયોકવા ધરાવ, કે એવું ના હતું કે પયગંબરને એકાને કાઢી નાખવું હતું. બટ ઇટ ઇઝ અ ચાન્સ ફોર અસ ટુ લુક એટ અવર સેલ્વસ. અમે પણ હક વાસ્તે ફાઇટ કરે, અમે સૂઈ ના જાય સસલાની જેમ. ભલે કુરાન કહે છે કે અમે રાઈટ પાથ ઉપર છે, અમે સૂઈ ના જાય, અમે પણ કોશિશ કરવાની જરૂર છે. પણ બીજાઓ જે છે અમારી આસપાસ એ લોકો સાથે બેસી વી શુડ લર્ન ટુ કો એક્ઝિસ્ટ રાધર દેન લુક ડાઉન અપોન ધેમ. એક નાનું પોઈન્ટ છે કે ઇટ્સ નોટ દેટ ઓલ ધ ફેથ્સ આર કરેક્ટ. રિલિજિયસ પ્લુરલિઝમ જે આવે છે કે ના હું એ સાચો ને તું એ સાચો, એવું નથી. વી હેવ અવર ફેથ, વી ડોન્ટ હેવ ટુ કોમ્પ્રોમાઇઝ. બાકી અમારું માઇન્ડસેટ એવું હોવું જોઈએ કે યુ શુડ બી એબલ ટુ સિટ એન્ડ ડિસ્કસ વિથ ધેમ. કલિમતુન સવા. ખુદા મેં તૌફીક આપે ઇન્શાઅલ્લાહ કે મુબાહિલાના દિવસોમાં અમારા તૌફીકાતમાં વધારો કરે, જે હક છે એને અમે સમજે, અમારું ઈમાન મજબૂત કરે ઇન્શાઅલ્લાહ. અને અમે તૌફીક આપે કે જે મારી આસપાસ ભાઈઓ છે એ લોકો સાથે બેસીને રેશનલ ડિસ્કશન કરી શકે ઇન્શાઅલ્લાહ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલાલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.